0: 그
1: 마 나무제인이나 지금 티 아다 카르츠드기 아트기 송즈가 다 카르츠 테랑 아츠 산이 마나 따로인이나나 머거그냐르츠가 죽노 양아 지금 곰디 크나냐르츠가 죽노 너머에 요치르 뭐 더카가나 지금 송춥가 가치나지나 죽고 너머고 쇼네인이나 지금 어리와즈도니 욕 내내 아 머거글그나 양이 오차친다 뭐 검마마 욕 머레라지 안더카라 지금 참아게나 치지그냐 치고가 치지가 더지 또 틈세고가 안디 쇼네나 지금 리와즐 또나
0: 야야야 다 리와 쳔푸디나 까무레다 아추 참마 디르네첸즈가 다 후터 뱅기르 너무 훈거 치니 그까즈 그 녀즈디난다 단초 리니 녀는 그 치당자 특히 예탕나 다루는가 후터라 우크 리미치 단초 총기나 깨뜨는 게 끼라스과 런거 밤이 영미 그 거 자축 동처 젤리 당거 사스팅 요원 단초는 더 총기나 뒤로 지마드가 치히 지치 빼치 단초 뒤에 한치니 총기나 더 따위 소진 거 린인데 야 남는 그 산이 젠다 무르 젠거 린이 와라 총기나 장차 Harcharata charlingi le dinanda, anigma tori dinanda. Tantru aringa rinig lakshara. Kata shumata chiri jindzi iku. Ti shumata jamu shena sanglu matung rangpung re samka. Tagi intana ta ngomi shena marga gang yinara. Ta nani tashti warta. Ta jena ndrewa machina. Tantru arangcha tupi gwenye ranga rini za chantanga se chu tu shekha kamuri. Tui nang tani jena lhubjung ye. Tantru arangga chun ta somji na bi. Jenga lakcha ta yungi tali tashti warta somji na. Achu wuk sojinga rini dana damu. Ta ngomi shena ta ngom tsarwaad ka lgunu ta tukuta achi. Ta lorji ga tevri tina achadi ina achi tamukhi jazmeka. Ye rini. Kurnta Tsunjinata Chadre Marang Semzgatan Dokandata Wuk Anaruk Rini Fata Zur Kwag Nyangchitri Eta Sank. De Nyarta Gondi Tantu Tanti Shamzo Kang Tantu Nya Girgal Kwana Yonu De Tsuma Dhi Tiri Suna Tangumi Chi Chat Tsarwari Ditandok. Achu Tsunjinara Mena Timu Gata Lochi Kwachasaki. 지금 나 네모 그 디모 그 총기나 고참마 용서라 이 나라 다시 감데 티나 다른 너무 뭔가 더 해다고 또 몸이잖아 시계 그 케와 또 총마기라 또 쓰느르고 구시라 로마스 진다리 단초 야물 그 다가 원치 그 어린이 몸도 돈비 머리 야급도 총마 최초 우 그 너무 잘라 뜨기 냐르츠는 디모 와크 좀 용기를 니가 난 디모 뭔가 되고는 तो जम्मू से ना कमरे जी तुम मेकर जी तो चिपकूगे ना तो जम्मू के तो पशुओं को तो चिमू ना मतोंगे जी तो दूसरी सेना तो तेरी तो चेक कर सकूं तेरी मम्मी से ना अच्छे दिग चंचा दिया दूं गोई तो को तंचो दिरुप के पंजर दिन नंग दनी अच्छे चिकन दांग जगूगे तो जना सोचें जोगेवानी सोचें न Dīnāṁ tāni tā caṁmā gata skūpa. Mīrka lorgi gana āmi hāngāna mēpi njirduk zara jījirza yungjirī tāzi tā skūka. Tantrā tūngi nā cīchī nīkhuā gati tā gā nyanshī gana āmā rāyāṁ shītū shī gata gaziyo. Zambu lāṁ dī njirduk, dīrub gā njirduk, lorgi gā njirduk nda tūkunda hāngāna mēpi gōni. Tīmūt gā nāmbā gōni tā ngāncū chē kūka zi. Ni tutung uten ni kacang de hongga nyam zhigatam. Iyam chan. Da ngingan da mozin jirtuk shungna ta chigin jirtbun na. Tari waka rangge simta na ta chada. Da loo nga gana ni itas. Loo nga gana ni jirtuk nubun shungta ni chada ini na. Tamon doli. ta nami tuchin den dgi shiptu tina ta